0: કોઈ ગોસાઈ ધરો ધરો ધરો ભાઈ ચાલો ચાલો શરૂ કરો
1: તમે શરૂ કરો તમારો શ્રીકોલ થી શરૂ કરો.